0: સાંભળો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: જાગૃતિ બોન, આપે કારે સોચ્યું હૈ? અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
3: ના ના અંજલિ બોન, હું થા ગા.
2: અરે જાગૃતિ બોન, આપણી જે નદી હે ઈ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા, ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
3: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બોન, હર બુંદ મે આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે.
3: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો નહીં રાખવું, બારિશને પાણીનો સંગ્રહ કરવો. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
4: સેહતનું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી પરબાતની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત્કાળીની જીવન જીવવા, ફળ સબ્જી રોજે ખા, બીમારીને દૂર ભગાવવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ.
5: હોવે, સેહત હે અસલી ધન આપણું, આ જીવનનો સહારો હે. આજ થકી આ રાજને અપનાવંગા ને જીવનને સ્વસ્થ બનાવંગા.
2: હોવે, સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહતનું અસલી રાજ.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
6: संघर्ष के बीच एक एहसास जो उन्हें मजबूत बनाता रहा, यही महापुरुषों की अनकही प्रेम का.

0: ભાઈને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જીની હવા મેં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: તરબૂચ આંવલા ટમાટરનું સેવન કરવું જોઈએ.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી અને દાળ ખંગા તો અનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.